0: દુઃખ દર્દ સરકાર તક પહોંચવાનું, હું પહેલી જો છું કે આપણું ખિસ્સા ભરી કે બેઠા. ઓર બાકી જો ગરીબ પરિવાર છું, એને કંઈક જાણ દેહરાદૂન, ઓલ કંઈક જાણ મીડિયામાં, ઓ કંઈક જાણ કખ, હું આપણું બચ્ચા પાલું લઉં, આપણો રોજગાર કર લઉં, કે આવું નેતાગીરી કર લઉં.
1: ડૉક્ટર પાંડે બહોત સુંદર બના છે આપ, લેકિન બોલતા છે કે ખૈરું કા બીચમાં કંઈક જરે મુસ્કુરાહટ કી ભી બાત હો જાન, ખુશી ભી છે છન, જીગુડતા થમથાણા પણ બહોત કુછ ભી છે હમારા પાસ, તો એ ગાંવ કી ખાસિયત ક્યા છે?
0: અમારા ગાંવ કી ખાસિયત, અમારા ગાંવમાં તો ભાઈજી એ તો ઘુની રામણી તો પૂરા ઉત્તરાખંડ કો સહિત કોઈ વ્યક્તિ યાદ નહીં વોલું કે જો ઘુની રામણી કા વિષય મને જાણ દો વોલું. ઘુની રામણી એક દેખા કે એક અમર નંદા દેવી કો ક્ષેત્ર છે, નંદા દેવી કી જાત જો જાંદી યખી બટીન જાંદી, યખ બટીન ભી એક રસ્તા છે, દૂસરે નોટી હુએ કિન જાંદી, ઓર 12 વર્ષ કી જો જાત જાંદી યખ બટીન લાર્જ કરજન રોડ છે, યખ બટીન લોક ટુરિસ્ટ ભી જાંદા યખ બટીન, ઓર યખ અગિને હમ જોલા તો યખ સપ્તકુંડ ટ્રેક ભી છે, દેવ આંગન ભી છે, યખ દેવતો કો આંગન બન્યું, યુ દીપ ભૂમિ છે, એ પવિત્ર ભૂમિ છે. એ શાસ્ત્રમાં યખ હમર એરિયા તે બદ્રીસખંડમાં લખ્યું ભાઈજી, લખ્યું કે યુ જો એરિયા છે યુ જો છે કે સ્થુલ બદ્રી ક્ષેત્રમાં ઊંધુ, બદ્રીનારાયણ કા સ્થુલ બદ્રી ક્ષેત્રમાં ઊંધુ, યુ પવિત્ર ભૂમિ છે.
1: બદ્રીશ કે ઈ ભૂમિ બટે કે ગાંવ કા લોગ ધય લગાણા છે કે હે બદ્રીનાથ હમર ભી સુન લેવલ, ઓર તભી હમ યે ગાંવમાં પહોંચ્યા. ઓર સચમાં આજ માતા બેણીઓ સે અબ બાત કરલા, ડૉક્ટર પાંડે સે બાદમાં ભી હમ બાત કરલા કે વિકાસ કી ક્યા સંભાવના હોઈ શકદેન. હમ તો એક જો પ્રાકૃતિક સુરમ્યતા છે ઉમાં હમ તો પર્યટન કા ક્ષેત્રમાં વિકાસ કી બહોત બડી સંભાવના નજર આણી છે, લેકિન હા સડક કી બાત જક આપન બોલી ઉઈ સડક બટે હમ ભી આણા છું. ઓર સચમાં ખૈરી આ ગયા ઇન જરેસ કિલોમીટર, લેકિન ઘંટો કો સફર, શાયદ ઓણવલ સમયમાં યુ કુછ ઠીક ઠાક હોલું, લેકિન યે બત મહિલા મંગલ દલ કી કુછ માતા બહેણી હમર સમીણમાં છન. મહિલા મંગલ દલ કી અધ્યક્ષા યે બત બાત કરના છો, નમસ્કાર, આપકનો કહે છે?
2: મેરા નામ બસંતી દેવી.
1: આપી બતને દગડાણ કરા છે ને મહિલા મંગલ દલમાં?
2: 40-50 દગડે છે મહિલા મંગલ દલમાં, આર વિકાસ ભી ઠીક હોણી છે. હમાર ગાંવમાં ઇન્ટર કોલેજ સ્કૂલ ભી છે, સ્કૂલમાં હમાર ટીચર ની બચ્ચા તો બહુ પરેશાની છે, ઘૂમણે જખ તક ફેરી ઘૂમણે પઢાઈ ની હોણી, ગુરુજી ભી ની
1: આપણ સ્કૂલ બાત કર્યા, લેકિન દીદી ભૂલ્યું બાત નહીં કરે, સ્વાસ્થ્ય સેવક ક્યાં હાલ છે, કે લાગી માતા બહેણી સબસે જ્યાદા પહાડમાં દુઃખ દર્દ છે, પરેશાન છે, અગર આપ સોચણા છે કે કહે થાય ઝેર બુખાર પ્રસવ પીડા હોઈ ગયા, કખ જન ના આપ
2: 20 કિલોમીટર દૂર,
1: કખ
2: 20 કિલો ઘાટ નંદનગર
1: વખ જાણ, અરે ઈ સડક છે. અચ્છા એક બાબત બતાવો, આપ આપ મહિલા મંગલ દલ ક્યાં ક્યાં ગાંવમાં વિકાસ કા કાર્યક્રમ કરે, ક્યાં ક્યાં હું
2: હમારા ગાંવમાં સારી ગુવારી ડાલ બોટ બચાણ ગલી દેખાણ, ગોરુ ભેંસ દેખાણ, છોટો બચ્ચે દેખાણ, બુઢિયા મહિલા તે દેખાણ.
1: મહિલા મંગલ દલ કે અધ્યક્ષ કા દગડ હું ઘર દગડાણ છે, હું ભી હું હું કના છે, હું સહી પૂછ લેના આપકનો ક્યાં છે?
3: મેરા નામ શ્રીમતી બીના દેવી.
1: બીનાજી આપ બતાવો દે કે કંચલ નું છે ઘર ઘઉં ખેરી બિબદા ક્યાં છે?
3: દ્યાલમંદ સા બડિયા છે, ઓર આમ કે ફોન તાવા રોડ રોડ દિક્કત છે, ઓર યો બે મહિલા જોર બુખાર આલો હોસ્પિટલ જાણે દિક્કત હોની 20 કિલોમીટર દૂર જાણા, ઓર આમા ગોમા જાત ખનન હોના.
1: અચ્છા યે કા બાબત આપ લોગ ઉનકા ભી આપત્તિ ની દર્જ કર કે સાહેબ ખનન સે હમર ગોંગ કી સુરક્ષા થાય ખતરા છે, યે બાબત કુછ બોલ ની છે આપન?
3: બહોત બાર કેર છે ના આપત્તિ પર, આમ 2 દિન આજે ખેડી બંધ હો જઈને આજે ચાલુ હો જાન કે
1: તો કોઈ સુણનોલ ની છે, આંક મતલબ
3: કોઈ ની છે.
1: એક બુડી અમર સમણ માં હોય, આપક નું ક્યાં છે? નમસ્કાર,
4: નમસ્તે,
1: ખૂબ છે ને?
4: યશોદા ના છો?
1: યશોદાજી ખૂબ ખિતખિતાટ હેસણા છે ને આપ? અચ્છી બાત છે કે એમ ખેરું અભી મુસ્કુરાણ જણતા છો પહાડ કા લોગ હે ને, જેમ દ્વારા અમાર કિસ્મત માં છે કામ કરવાનું છે તબે હેસણું છે.
3: આજે હોતા સી ગી ની બોણ જાદા
4: જંગલ
1: કી બાત હોણી છે ને, જાણતા છે આજ ભી ઘાસ લકડો કોણ લોક
4: ઘાસ તો જાન લકડે તો જાન સુબેરી 7 બજે જાન 1-1.5 બજે 2 બજે દેવા ને તબ.
1: અચ્છા એક વાત બતાવો દી, આજકાલ લોક સુનના છે ને બોલના ભી છે ને કે છાન્યુ કો એ વાત સમય છે, ઉ ક્યાં છે કક જન ને આપ છાન્યુ માં?
3: દૂર દૂર હે
1: કક?
3: બહુ દૂર.
1: અરે જગત નો તો હાલ બહુ દૂર,
3: બાલપાટા.
1: હા ઈ સુણ ચાણો છે
2: ગનાય બાલપાટા ચેજેને
4: દોલધારી.
1: કતના દિન રંદન વખ
4: ખ્યોડા तीन महीने तक वह खरन सुबेरी जाए जान तो रात को अंधिया
1: ओ युवापक लोक जीवन चे और रोजक जीवन चे अब सवाल यो चे कि सरकार योजनाएं देन बल गांव का विकास का खातिर और खास करके महिलाओं तय ध्यान में रखे कि योजना बन देन कहें सरकार योजना को लाभ आज तक घूनी की महिलाओं तक मिल चे
2: नहीं मिल ना
4: कुछ योजना नहीं महिला कुछ ही ना कभी ना तब कभी नहीं मिल तब परेशान से हर चीज में
1: तो जो जनप्रतिनिधि छे ओ के बा तू का कुर्ता ने खेचा अपन कि ये
3: का के कुर्ता खेचा
1: तो अपन बात तो बोलन होल ना
3: ना ना
1: आज आप के बात पूरी सरकार ते और शासन तक जानी छे अब आप बताओ के चणु आप ते गोमा क्या क्या करे या जा कि जो महिलाओं को विकास
3: हम ही पहली बच्चों बारे में चाहिए मास्टर पहली जो बच्चे हैं सुरक्षा पढ़ाई और हॉस्पिटल सड़क चाहिए हॉस्पिटल के लिए कि महिलाएं तबियत खराब हुई नहीं तक जहाँ पर नंदनगर तब परेशानी हुई नहीं
1: अच्छा महिला मंगल दल की अध्यक्ष उनका ना तो आप मत जिम्मेदारी ज्यादा छे 40 दगड़े आन छन कह देन कट हो अकेले नहीं जानदा सब का समझ में
2: ना ना खुश सुनी हमें बात कोई नहीं सुना जनप्रतिनिधि भी नहीं सुन कोई ना हमारा गाँव से नेता गाँव अतः हमें बात कोई नहीं सुना महिला मंगल दल हम पीछे रहन आगे बने कोशिश कर पर पीछे नहीं रहन
1: ये बल नेता गौची हो और तब भी कोई नहीं सुनो चला यखा का लोगों से हो रही यखा की बात सुन ला नमस्कार
5: मेरा नाम बद्री प्रसाद पांडे छन आप के निवासी छन
1: तभी आपसे बात करना चाहो हम बल के बताओ जो अब तक हमन सुनी कि ये गोमा क्या खैरी छन क्या होनु छ आपका जोड़न चला ये मां के और क्या
5: हमें चाहने की ये गांव जब ये थी बड़ो गांव से सरकार ते और गांव भी एक लास्ट गांव से यम्बेगिन गांव भी नहीं से तो इन गांव पर जब ये थी जब एक है जनसंख्या से वो पहले बताए से कि 3-4 हज़ार एक है जनसंख्या से वोटर से तो इन गांव पर सरकार थोड़ा ध्यान जरूरी होना चाहिए विकास रोड तो रोड भी ये गांव शुरुआती में यखिमु तक जखमु तक आप लोग पहुँचे से यखिमु तक रोड से यखमु ये बेड़मु तक से यख बटेन कम से कम 10 किलोमीटर गाँव एरिया से 10 किलोमीटर में से गाँव को एरिया यख बटेन पैदल जान पड़ो 2-3 घाट दूसरी रोड पकड़ो कभी कभी कोई अस्वस्थ मरीज या डिलीवरी लेडीज को रहें कोई पालकी वगैरह में भी ले जान पड़ दो तो विकास का मामला में यख जीरो छ
1: विकास
5: का मामला में अगिन छ खनन हर जगह खेती बाड़ी जो थोड़ा बहुत कृषि से खेती बाड़ी बची छ और वो खेती बाड़ी कौन चांस महिलाएं अपन रोजगार गरीब सभी तो पलायन निकला जो थोड़ा रोजगार कर लो बहर कोश नौकरी कर लो वो पलायन वो तो चलो अपना बच्चा ले जाके पलायन कर लो बाकी अभी भी एक लोग अपना खेती बाड़ी पशु किसानी पर निर्भर छिन अब वो खेती भी खनन में चल जाए तो अगर भविष्य कोई चीज़ बचलो नहीं और धीरे धीरे गाँव के विकास तो दूर से विनाश की ओर छिन तो
1: विकास बटे की और विनाश तक की यात्रा घूनी जो कि एक पुराण गाँव है और जनी पछणी गाँव है वो अपन अस्तित्व की लड़ाई लड़नु छ एक तरफ हम देखना चाह कि खनन को काम से यख का खातिर सुरक्षा को सवाल बढ़नु छ और वक्य हम ये देखना चाह कि यख मूलभूत समस्या जो सड़क च वे का हाल बड़ा बुरा छन माता बहनों का समय में भी स्वास्थ्य सेवाओं की लाचार स्थिति च और ये का बात भी यख स्कूली शिक्षा की बात जब हम करना तो लगुच कि हाँ साहब स्कूल तो चेंज लेकिन मास्टर नहीं छन ये कुछ खास खास जन समस्या हैं और एक दा फिर हम महिला मंगल दल के सदस्यों से बात कला किला की खैरियों की छुई विकास की छुई होनी रह देन लेकिन महिला मंगल दल अपनी खैरियों तय कखी न कखी अपना भजनों में अपना लोकगीतों में खुजांदा छन तो कुछ सुन ला हम महिला मंगल दल की यूँ सदस्य
6: नौगते सड़ा जीतू सुरारू पैनी लानू